કામ કરી જઈએ માળે, એ માળે કામ કરે કે આખી એ દરગાહ સાનું જગા મિલ જાય. સાહેબજી કહેન લગે નહી, હિન્દુ મુસલમાન દોએ અગર ચંગે કામ નહીં તે દરગાહ વચ કોઈ નહીં મિલેગી. અગર કામ ચંગે ને, ચાહે ઓ મુસલમાન હૈ ચાહે ઓ હિન્દુ હૈ, દરગાહ દે વચ ઓના નું આદર મિલેગા.